0: ધીંતા ધીંતા ધીંતા
1: રાજુ મે છે આખું ગુજરાત.
0: અરે ભાઈ સવાર સુધી ભાઈ સવાર સુધી
1: કે ભાઈ જ્યાં જુઓ ત્યાં ચર્ચા.
0: શું વાત કરે છે, બધે ચર્ચા થાય એની.
1: સાંભળો છો લ્યા કે જ્યાં જુઓ ત્યાં ચર્ચા.